0: તમન જુજી, અબાર તો ગેન ગજરો ની, અબાર તો મોગરે નો ગજરો ખૂબ ખુશબુ દે રહ્યો હે, અબાર તો મોગરે ના જીકા પુષ્પ હે વે ઘર ની બગિયા ને મહેકા રહ્યા હે, ભલે ઘરે છોટે સે ગમલે મે દો પુષ્પ ભી લાગ જાવે ની તો પૂરો ઘરો જીકો બારલો વાતાવરણ હે વો મહેક જાવે ઉનરી ખુશબુ
1: સુ. બિલકુલ,
0: ઓર અબાર તો વન મહોત્સવ ભી શરૂ હોય આજુ 1-7 જુલાઈ તક ચાલેલા, મતલબ પેડ પૌધા રો ઉત્સવ હે જીકો આપણે મનાવાલા 1-7 જુલાઈ તક. ઓ ખાલી સપ્તાહ રો ઉત્સવ નહીં, આપણે હંમેશા એ પેડ પૌધા હે જીકો આપણ વાસ્તે બહુ હી લાભદાયક હે.
1: હા, આ સહી ભી બાત હે કે આ આજરે ટાઈમ ની જકી આપા કે સકાં સબો અગર મહેતી આવશ્યકતા કોઈ હે તો ઓ હે પેડ, ક્યુંકી પેડ ને જરૂર લગાણો ચીજે. પેડ લગાણા નું જીવનદાય ની ઓક્સિજન મિલ્યા કરે, પર્યાવરણ ને પેડ શુદ્ધ રાખે, એ સાથે વરસાદ કરાણા મે સહાયક રહેવે ઓર પર્યાવરણ ને સંતુલિત તો રાખી હે. એને સાથે દેખો આજ આધુનિક યુગ મે પૂનમજી આપા પેડ કાટન ઢૂગા જણે ઇન વન મહોત્સવ મનાણા રી આપણને જરૂરત પડગી. કંક્રીટ આપણે ઇતના ભવનારા નિર્માણન કરી દીયા, ઇતના બડી બડી ફેક્ટરીયા લગાઈ ચુક્યા જણું અંધાધૂંધ પ્રદૂષણ ફેલ રહ્યો હોય ઓર ઇન પ્રદૂષણ રો અસર સાફ દેખને મિલ રહ્યો હોય. દેખો મહિનો સાવણ રો લાગ જતો અગર નહીં રહેતો દો જેઠ તો,
0: તો
1: પર ફેર ભી વરસાદ નહીં હે તો પર્યાવરણ કટીન કટી અસંતુલિત તો વેઈ રહ્યો હે.
0: બિલકુલ સહી કહો, ઓર ઇનરો મુખ્ય ઉદ્દેશ્ય ભી હોય છે કે મિનક રૂખારી કિંમત ને સમજે ઓર જ્યાદા સુ જ્યાદા પેડ પૌધા લગાવે. ઓર જુલાઈ રો પહેલો હપ્તો ઇન વાસ્તે ચુણ્યો ગયો ક્યુંકી ઇન વખત ચોખ્ખી વરસાદ હોયા કરે જીણસુ પૌધા જલ્દી પનપે ઓર મોટા રૂખ બન શકે. ઓર બિરખા રો પાણી તો પેડ પૌધા વાસ્તે બિલકુલ અમૃત સમાન હોયા કરે.
1: જણે તો ક્યાં કરે કે પાણી રી બૂંદ બૂંદ ને સંજોવણ હોય, હર આંગણે મે રૂખડો ઉગાવણો હે, રાજસ્થાની માટી રો માન બઢાવણો હે, હરિયાળો રાજસ્થાન બનાવણો હે.
0: બિલકુલ, ઓર રાજસ્થાન ની ધરતી માટે તો હરિયાળો રાજસ્થાન ની સોચ ને પૂરો કરણ વાસ્તે ઇન મહોત્સવ રો બહુ હી મોટો યોગદાન હે. રૂખ હવારી ગતિ ને ધીમા કરે ઓર મરુસ્થલ ને બદણ સુ રોક્યા કરે. ઓર રૂખારી જડારી વજે સુ જમીન રમાઈ ને પાણી રો જીકો સ્તર હે વો સુધર્યા કરે હે. ઓર આપણે એટલે તો રૂખારો ધાર્મિક મહત્વ ભી બહુ જ્યાદા હે, આપણે એટલે તો દેવતુલ્ય માન્યો હે રૂખાને. ઓર ખેજડી હોય ગઈ, રોયડો હોય ગયો, પીપળ, આંવળા, તુલસી ઇન સબારી આપણે એટલે પૂજા કરી જાવે. ઓર એક પેડ મારે નામ ઓ અભિયાન રે તહેત ભી લોગ આપણી માર આદર જોગે જીકો રૂખ લગાવણી શરૂ કર્યા. ઓર જદ ભી આપણે રૂખાને બચાવણ રી વાત કરા તો રાજસ્થાન રો નામ સબસુ પહેલી આવે. ક્યું? ક્યુંકી રાજસ્થાન રી અમૃતા દેવી વિષ્ણુઈ ને નેતૃત્વ માં 363 લોગ આપણો યોગદાન દિયો થો, આપણો બલિદાન દિયો થો રૂખાને બચાવણ ખાતર.
1: બિલકુલ, ઓર કેની ખેજડી તો આપણા અઠારો મુખ્ય વૃક્ષ હે. રૂખ બિના આ ધરતી સુની હે, રૂકડો હે તો જીવન રો આધાર હે. આવો આપણ સબ મિલન હરિયાલા રાજસ્થાન રી પુકાર આ હે કે અગર આપ આપણી જિંદગી મેં કુછ ભી નહીં કર સકો તો એક પેડ તો જરૂર લગાવી દેવો જોઈએ, ક્યુંકે આવનારા કાલ વાસ્તે ઓ એક આપણા પેડ ની આપણી આશા બોયા કરા.

0: આપણે આરામની પરવા નહીં કરનારા એ દેવદૂત હૈ જકાને આજરે દિન આપણ નિવણ કર સકા હા ક્યુંકી યાણી બહુ જરૂરી મહેતી આવશ્યકતા આપણે જીવન મેં હર ડોક્ટર સન્માન્ય આપણ વાસ્તે ક્યુંકી વે આપણી જાનરી પરવા નહીં કર અને આપણને બચાયા કરે હૈ ઓર ઓ નિરોગી શરીર અગર આપણ રહે સકે હૈ તો ડોક્ટરની વજહું રહે સકે હૈ ક્યુંકી એડી કઈ બીમારીયા લાઇલાજ ભી હૈ આજકલ તો દેખો ડોક્ટર કિની કિની રૂપ મેં આને આપણી કિની ટેમ કરિયા હી કરે આપણે દેખાવને જવા કરા આજકાલ તો બીમારીયા ઇતની બઢ રહી હૈ કે ડોક્ટર હું બડો આપણ કે માન હી નહીં સકાંગે હર છોટી મોટી બીમારી મેં ડોક્ટર રખંદ તો જાણું બણાઈ હૈ
1: બિલકુલ
0: ઇન સાથે સુના ઓ ગીત

તમન જોજી, જો આપણે રાજસ્થાન રો લહેરી હોઈ ગયો, તારા જડી ચૂંદડી હોઈ ગઈ, એવા ઘણી ચકચાવી હે. યુ એ ભારત રા હર અલગ અલગ શહેર રે મહિને અલગ અલગ કલામાં અલગ અલગ જીકો આપણી પહેચાણ બનાવડી હે. તો આપણે વાત કરા પોચમપલ્લી કલા રી, તો તેલંગરા રી પોચમપલ્લી કલા પૂરી દુનિયા રે મેં આપણી ખાસ જ્યામિતીય ડિઝાઇન ના ઓર એકાદ બુઆઈ રે બુણાઈ રે સારું જાણી જ્યા કરે.

0: લીએ આપ ટ્રોલિંગના શિકાર વેર્યાઓ તો મહિલાઓને માનસિક સ્વાસ્થ્યને ઓ પ્રભાવિત કર્યા કરે. તો ઇન વાસ્તે કહી હૈ કે એક સાયબર સેલ હૈ ઉની આપણને મદદ લેણી ચાહીજે ઓર ઉઠે શિકાયત જાઈને દર્જ કરાવી ચાહીજે. એને સાથે આપણને મોબાઈલના દો ફીચર્સ હૈ, એક બ્લોક રો ઓપ્શન હૈ, વો સૌ બઢિયા ઓપ્શન હૈ. અગર આપને લાગે કે ભાઈ આપણને ઓ લાઈક નહીં હૈ, સીધો બ્લોક કર દો ઉને. ઓર એક હૈ રિસ્ટ્રેક્ટર ઓપ્શન, જકો ઓપ્શન હૈ ઉનમે આપા ધકલા રહે તો મેસેજ વગેરે દેખ લિયા કરા, પર ઉને ઠા નહીં પડે કે આપા દેખ લિયા હા ઓર વટો સુઈ ડિલીટ માર દો.
1: બિલકુલ સહી કે મંજુ જી. ઓર એક નુકસાન ઓ ભી હૈ કે આપા દિન ભર મોબાઈલ પર રાગ્યોડા રહેવા જીનસુ આપણો સમય ભી ખરાબ હોવે ઓર આપણી આંખિયા ભી ખરાબ હોવે. તો એને વાસ્તે આપણે જરૂરત રે મુતાબિક આપણે એનો ઉપયોગ કરનો ચાહીજે, ઇસ્તેમાલ કરનો ચાહીજે ઓર કોઈ ભી અનજાન લિંક પર ક્લિક કરને સુ બચણો ચાહીજે.

0: સ્કૂલ જાવે, અર્જન્ટ વખત છૂટી હોય ઉન વખત દેખો તાવડો રહે, ઓર ઘરે આવવાની કોશિશ કરે તો હાથે પાણી દીપડી રાખે કરે, માં તો આપણે ઢકન આવે ઓર ધીરે ધીરે આવે, ઓર માર્ગ મહિને ગુરુન્દ્રભાઈ જેવું લંબી ભાવ વે દૂરી વે તો કટી રૂંકડો વે દરકત વે તો વીડી છાર મહિની થોડો ઢબ અરે આગે જાવે, ઓર જુલેરો મહિનો હે ગુરુન્દ્રભાઈ, એક હું લઈ સાત જુલેરો જી કો હે વન મહોત્સવ રૂપ મેં ભી આપણે મનાવા હે
1: ઓ ઉત્સવ, ઓ ઉત્સવ જદી હે કે પ્રત્યેક વ્યક્તિ કમ કમ એક દરખત લગાવે, લગાન ને મોટો કરે.
0: સહી કે ગુરુન્દ્રભાઈ, ઓર આપણ અટારી કી મિટ્ટી હે બહોત ઉપજુ હે, હર તરહ જી કા રૂંકડા હે, ફલદાર વૃક્ષ ભી લાગ જાવે કર જાવે, તો અમે મેરો મોસમ હે આંબા, અમારા આપણ આંબા અગિયારસ માટે ઘણી ખાયા હા, ગુટલિયા ને સહેજન રાખી હા, તો અમે આપણે ઘરે આડ પાડે જેટે આપણો ખેત હે ખલિયાન હે જેટે પાણી ની વ્યવસ્થા હે, તો વટે દેખો આંબા ની ગુટલિયા ને કો કરો ઉગી ગુરુન્દ્રભાઈ, એના હાથે દાળ માં લાગે હે, નિંબુ લાગે હે, બેર લાગે હે, ભાત ભાતરા જી કા ફળદાર ઓર વ્યવસાયિક જી કા રૂંકડા હે, એ ભી આપણે ધોરા ધરતી રમાઈને દેખો ફળ રહ્યા હે ઓર ફૂલ રહ્યા હે.
1: ભાઈ દેખો કે લાર લો દસ પંદર સાલ બાદ ઓઠા પડન લાગ્યો કે આ ધરા ધરતી ઇન ધરતી મેં પાણી રો મેલ ઓર ઉન મેલ રે બદલત જો કો ખેલ હે ખેતી રો વો કેડો હે કે અઠે મેં હર તરીરી ચીજ ઉગે.
0: હા ચીકુ ઉગે,
1: ચીકુર જામુન
0: સીતાફળ,
1: સીતાફળ સીતાફળ તો ખેર પશ્ચિમી રાષ્ટ્ર અરાવલી પર્વતમાળા માં તો હોતા, અંગુર ભાઈ કઈ કે અનાર
0: અમરૂદ, હા
1: અમરૂદ કેરી ગુંદા તો બિલકુલ સાધારણ,
0: ખજૂર ઉગા સાથે હર તરહ ના ફળ ઉગા ગુરુન્દ્રભાઈ.
1: તો ભાઈ દેખો કે પાણી જમીન રે મેળ માંથી ઓ હગલો ખેલ હે, આપા બાત લૂ તાપ ગાતરી કરી તો તારીખ આજ એક હે,
0: એક તારીખ હે ગુરુન્દ્રભાઈ, ઓર સાથે દેખો કે જીન વખત લૂ ઓર તાપ ઉજા આજની દેખો માંદો વહે તો દેખો વિને ઘરે ની રહેવાનો હે, હિદો આપણે આડ પાડ જીકો સરકારી સપકાનો હે પ્રાથમિક સ્વાસ્થ્ય સમુદાય કેન્દ્ર હે ઓટ જાણો હે, ઓર ડાક્ટર કોનો ઇલાજ કરાવણો હે, ઇવન એક ઘરે જ કોઈ દવાઈ વે હે કોઈ દૂજો ઝાડ ઝપટે હું આ પકડલા ઓર બીમારી બઢ જા હે.
1: આજ કઈ કોઈ દિન વિશેષ હે,
0: દિન વિશેષ હે ને ગુરુન્દ્રભાઈ, આજ રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ હે,
1: આજ દિન હે ભાઈ ડોક્ટર રો, ઓર અગર આપા ચિકિત્સા વિજ્ઞાન રો અવલોકન કરા તો જીન તરરી ગતિ પ્રગતિ આપા ચિકિત્સા રે માઈને કરી હા, બડી આશ્ચર્યજનક હે. એક ટાઈમ એડો હો કે ટ્યુબર ક્લોસિસ જકે ને આપણા ટીબી કેવા જી મેં આપણા જકા ફેફડા હે બે સંક્રમિત હજાર ઉએ મુ ખૂન ડુલન લાગ જાતો તો કે ઓહો ભાઈ અમે ઓ આદમી તો ગયો
0: હા બચે કોની
1: હા. ઓર માનવ સભ્યતા રે મહિને દિનેશભાઈ મલેરિયા હોય બહોત મોતા હોય
0: હા,
1: એક પેલા ઇન્ફેક્શન હોય એન્થ્રેસ રો ઉએ મેં ભી બહોત મોટો જકો હે જનહાની સભ્યતા ને શ્રેણી પડી. આપણી પીઢી મેં અગર આપણા બાત દેખા તો કોરોના રો જિક્ર આવે
0: હા, લંબો આલ્યો સર
1: હા, લેકિન આજ આપણા ટેકનોલોજીકલ વિજ્ઞાન ઓર ઉર્મા તે ઇતા એડવાન્સ હોયા કે કઈ એડી જકી બીમારિયા હે જકે ને આપણા કહેવા કે ભાઈ જાન લેવા બીમારી હે, ચાહે વો હૃદય સંબંધી વો ચાહે દૂજી હે, તો અગર ઉઈરી જાંચ પડતાલ આપણા પહેલા કરાલા તો આપણો બચાવ હો જાવે. તો કહેવાનો મતલબ હે કે ડોક્ટર જકો હે ઇન ધરા ઇન ધરતી માથે દૂત રે રૂપ મેં હે, ભગવાન રે રૂપ મેં હે, જકો લોગારી જાન બચાવે.
0: સહી કે ગુરુવિંદર ભાઈ, જકો શરીરો ચેકઅપ કરે જાંચા કરાવે વિન આધાર માથે માર્ગદર્શન દેવે કે ભાઈ આ દવી લેણી હે કરણી હે, વે આપણે ઇલાજ હલાવે કરે ઓર જકો મરીજ વે વિને સ્વસ્થ કર દે. કઈ ભાત ભાતરી જકી અબકી બીમારિયા હે ઉનરા ભી ટેસ્ટ ઓર જાંચ રે આધાર માથે ડોક્ટર ઉન મરીજ ને ઠીક કર દે.